હલો આઝાદ હિન્દ રેડિયો, રામ રામ. આમ તો આઝાદ હિન્દ રેડિયો અમે ઘણા લાંબા સમયથી સાંભળીએ છીએ અને જે એમાં આર જે વંશીબેનનો જે કાર્યક્રમ આવે છે બપોરે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એ કાર્યક્રમની તો વાત જ એક અલગ છે. એમાં ખૂબ મજા આવે છે અને સાથે સાથે આપણને પોતાના પસંદગીના હિન્દી સોંગ સાંભળવાની ખૂબ મજા આવે છે. અને સાથે ખાસ સાથે જે સુરક્ષાની, જે સલામતીની અને જે ઘરગથ્થુ ઉપચાર હોય, જે શરદી ખાંસી આવી નાની નાની બાબતોનું વંશીબેન ખૂબ નાની નાની વાતોથી અમને અપડેટ આપતા રહે છે, તે બદલ વંશીબેનનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગુજરાતમાં ઘણા બધા આઝાદી રેડિયાના શ્રોતા મિત્રો છે અને વંશીબેનની વાતો ખૂબ સરસ હોય છે. નાના પાળિયાથી મેં જસમતભાઈ, તાલુકો જિલ્લો બોટાદ, ગુજરાત. આઝાદ હિન્દ રેડિયો, ખુશ રહો, આઝાદ મજામાં રહો. નમસ્તે.